0: મિત્રો, આજે આપણે સફર માણીશું સુરોની, એ અનમોલ સફર જેમાં બે ભાઈઓએ મળીને કરી છે. હા મિત્રો, આજનો કાર્યક્રમ અમે કલ્યાણજી આનંદજી પર આધારિત છે. ગુજરાતની ધરતી પર ઊભા થયેલા આ બે પ્રતિભાશાળી ભાઈઓએ પોતાના સંગીતથી માત્ર બોલિવૂડ નહીં પણ કરોડો દિલને સ્પર્શ્યા છે. શરૂઆત તેમની સરળ નહોતી પણ સપનાઓ મોટા હતા. અને કહેવાય છે ને કે સપનાઓને સાકાર કરવા માટે પ્રતિભા પૂરતી નથી, સાથે અથાગ મહેનત અને એકતા પણ જોઈએ છે. અને આજ હતું એમનું સક્સેસનો રાજ પણ. મિત્રો, એમની સફર વિશે થોડું કહું તો સમય અને તક જેવી ફિલ્મોની થી લઈને સફર, ડોન, મુકદ્દર કા સિકંદર, કોરા કાગઝ જેવી આ અવિસ્મરણીય ફિલ્મો સુધી તેમણે આપ્યા એવા ગીતો જે આજે પણ આપણા દિલમાં વસે છે. તેમના સંગીતમાં મીઠાશ હતી, ઉર્જા પણ હતી અને સૌથી ખાસ લોકોના દિલ સાથે સીધી જોડાય તેવી એમની લાગણી હતી. તો મિત્રો, થઈ જાઓ તૈયાર આજે સુરો, યાદો અને લાગણીઓના સુંદર મુસાફરી માટે, જ્યાં દરેક ગીત તમને પાછું લઈ જશે એ જ ગોલ્ડન એરામાં. તો મિત્રો, ચાલો આગલું ગીત ફ્રોમ ફિલ્મ બ્લફ માસ્ટરમાંથી લીધું છે, ગાયું છે લતા મંગેશકર અને રફીના અવાજમાં.
1: અરે હુસ્ન

मित्रों आज है आकाशवाणी भारत भवन प्रसारण 106.1 एफएम रेडियो पर मित्रों कार्यक्रम में हमड़ा छुड़ाया तो पण आपनो स्वागत छे। आज हमें कल्याण जी आनंद जी जी म्यूजिक डायरेक्टर छे जे गुजराती म्यूजिक डायरेक्टर छे जे कच्छ थी एमना पिता कच्छी बिजनेसमैन हता जे कच्छ थी गुजरात थी मुंबई आया हता अने पोताना दीकराओने आ संगीत नु शिखामण आप्यु एवा कल्याणजी आनंदजी एमना गीतो एमना जे संगीत आप्यु छे गीतोमां बॉलीवुडमां खास करीने ए गीतो आप आजे सांभळशो। एमना एक भाई हता यंग ब्रधर जेमनुं नाम हतुं बाबला अने एमना वाइफ हता कंचन। जो तमने याद होय तो 90s बाबला अने कंचनना खास करीने दांडिया जे चालू थया हता ए बाबला अने कंचनना हता। तो एवा ગુજરાતી ભાઈઓ આમ તો ગુજરાતી ભાઈઓ અને ખાસ કરીને કચ્છી જો માણસ હોય કચ્છી માડો હોય તો બિઝનેસમેન હોય પણ આ અલગ બિઝનેસમેન હતા। આમ મુંબઈમાં તેઓ નોર્મલ લોકોની જેમ રહ્યા હતા। ગિરગાંવમાં એ લોકો રહેતા હતા મરાઠી અને ગુજરાતી એમનું ખાસ। આમ હમણાં પણ આપ જો કદાચ આનંદજીભાઈને કોઈ વખત ટીવી પર સાંભળો તો એમનું મરાઠી એકદમ શુદ્ધ અને સરસ મજાનું મરાઠી છે। તો એમના આજ આપ ગીત સાંભળશો। આગળ જે ગીત છે ફિલ્મ હિમાલય કી ગોદમેથી લેવામાં આવ્યું છે અને કહેવામાં આવે છે કે 1965 પહેલાં એ હતા એ બંને ભાઈઓ પણ એટલું બધું એમનું મહત્વ કે ન હતું પણ 1965 આ હિમાલય કી ગોદમે ત્યાર પછી એઓ વધારે પ્રખ્યાત થયા। અને મને આજે ગીતના બોલ છે એ ચાંદસી મહેબૂબા અને મને કહેવામાં આવ્યું છે કે આજે બહાર પણ સરસ મજાનો ચાંદો ઉગ્યો છે તો તમે બહાર જઈને તમારી મહેબૂબાને યાદ કરીને આ ગીત ગાતા રહેશો।

મિત્રો, આજે આપણે સાંભળી રહ્યા છીએ કલ્યાણજી આનંદજીના ગીતો, અને આપ સાંભળી રહ્યા છો 106.1 FM માધ્યમથી રેડિયો આકાશવાણી. મિત્રો, કલ્યાણજી આનંદજીએ લતા મંગેશકર માટે કુલ અંદાજે 326 ગીતો બનાવ્યા છે, અને જે તેમના માટે સૌથી મોટી સહયોગીઓમાંની એક ગણાય છે. સાથે મહેન્દ્ર કપૂર સાથે પણ એમની ખૂબ જ સફળ જોડી રહી છે. ખાસ કરીને દેશભક્તિ અને ભાવનાત્મક ગીતો જેવી કે મેરે દેશ કી ધરતી જેવી હિટ્સ એમણે આપ્યા છે. લતા અને મહેન્દ્ર કપૂર બંનેના ડ્યુએટ્સ પણ ઘણા લોકપ્રિય બન્યા છે, અને એનું એક ઉદાહરણ આગલું ગીત છે, જે લેવાયું છે ફિલ્મ ગીતમાંથી. 1970s આ મૂવી અને સુંદર મજાનું આ ગીત જેમાં અવાજ આપ્યો છે લતા મંગેશકર અને મહેન્દ્ર કપૂરે, જ્યાં સપનાઓમાં આવતો એક ચહેરો ધીમે ધીમે દિલની હકીકત બની જાય છે.

આકાશવાણી ભારત ભવન આજના સમાચારો. મુંબઈમાં મોહરમ દ્વારા 15,000 મારવાનું કાવતરું અને પશ્ચિમ બંગાળમાં યુસીસી બિલ લાગુ કરવાની સંભાવના. મુંબઈના ભાયખલામાં મોહરમ આસુરાના શોભયાત્રા દરમિયાન પીડા નિવારક અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાના આડમાં ખતરનાક કેમિકલ ઝીંક ફોસ્ફાઇડનું વિતરણ કરનાર આરોપી ફૈયા પ્રેમજીએ પોલીસ પૂછપરછમાં ચોકીદારનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેઓ ઓછામાં ઓછા 15,000 લોકોને મારવા માંગતા હતા. પોલીસ મુજબ ફૈયાઝ એક મોટો ષડયંત્રના ભાગરૂપે મોહરમના ભીડનો લાભ લઈ ભીડમાં કેટલીક ગોળીઓને ફેંકી ચોકલેટનો દાવો કર્યો હતો. આશરે 11 લોકોએ ઝેરી કેપ્સ્યુલ ખાતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરી મામલે એક મોટો ખુલાસો થયો છે. આ સમગ્ર કાંડની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમે પોતાના રિપોર્ટમાં સીસીટીવી કંટ્રોલ રૂમની દેખરેખ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ કેસમાં પોલીસના એક અધિકારી પણ તપાસના ઘેરામાં આવ્યા છે. આ પોલીસ અધિકારી અર્જુન દેવ પોતાની જવાબદારીના બદલે અન્ય કામોમાં વધુ વ્યસ્ત હતા, ઓબ્વિયસલી, રાઈટ? અને તેઓ 2009 અયોધ્યામાં જ તૈનાત છે. આ સમય દરમિયાન તેમનો ટ્રાન્સફર ઓર્ડર દર વખતે આવતા તેઓ રોકવામાં સફળ થયા હતા. આ તપાસમાં બીજા 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કુલ 89,85,000 રોકડ રકમ અને $1,000 સાથે વિદેશી મુદ્રાઓ જપ્ત કરવામાં આવી છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ઇસ્લામાબાદની પાકિસ્તાન સરકાર અને સૈન્ય સામે જન આક્રોશ ચરણસીમાએ પહોંચ્યો છે. ઘણા દિવસોથી આ પ્રદેશમાં સ્થાનિક જનતા મોંઘવારી, લોટની અછત, વીજળીના આસમાને અંબાતા દરો અને રાજકીય અધિકારોના દમન સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. આંદોલનને કચડી નાખવા માટે પાકિસ્તાન સરકારે ક્રૂર રસ્તો અપનાવ્યો હોવાનો અહેવાલ છે.

પરંતુ હવે આંદોલનકારી પાકિસ્તાન છોડોના નારાઓ સાથે રસ્તા પર આવી ગયા છે. કોઈ વખત તો એવું લાગે છે કે ભારતનું ષડયંત્ર જ છે, મે બી નોટ સેઈંગ નથિંગ. ભારતમાં ભાજપ શાસિત અન્ય રાજ્યોની જેમ પશ્ચિમ બંગાળમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બિલ લાગુ કરવાની દિશામાં હાથ ધરવામાં આવી છે, જેમાં પશ્ચિમ બંગાળના ચીફ મિનિસ્ટરના નેતૃત્વમાં વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરવા આવી શકે છે. યુસીસી બિલનો મુખ્ય ઉદ્દેશ બધા નાગરિકો માટે ધર્મ કે જાતિના ભેદભાવ વિના એક સમાન કાયદો લાગુ થાય, જેમાં લગ્ન અને છૂટાછેડા માટે નિયમો બધા માટે સમાન રહેશે, તેમજ વારસા અને મિલકતના અધિકારીઓના મામલામાં સમાનતા રહેશે. આ કાયદો જે છે તે ઉત્તરાખંડમાં 2024થી લાગુ થઈ ગયો છે. આસામ અને ગુજરાતમાં બિલ તો પાસ થઈ ગયું છે, હવે એ કાયદો આવવાનો બાકી છે. અને તમને યાદ હશે ગયા અઠવાડિયે અમે સોનાની વાત કરી હતી આંધ્રપ્રદેશમાં, તો દેશમાં 99% સોનાની આયાત થાય છે, એટલે કે 1% સોનું આપણો ભારતમાં મળે છે. આમાં આંધ્રપ્રદેશમાં સોનાની ખાણ મળતા સરકારે 405 કરોડ રૂપિયાનું જંગી રોકાણ કર્યું છે. રાજ્ય સરકારે પ્રોજેક્ટ માટે 150 કરોડ એકર જમીન ફાળવી છે. હાલ ભારતમાં 1.5% સોનાનું ઉત્પાદન વર્ષે થાય છે. એ 1.5% છે, એ ટન છે, 1.5 ટન એ 1% છે. 99% બહારથી સોનું આવે છે. એનીવે સોનાની વાતો કરીએ તો સોના ચાંદીના ભાવમાં 22 કેરેટનું સોનું 10 ગ્રામ દીઠ રૂપિયા 1,32,532, ચાંદી 1 કિલો દીઠ રૂપિયા 2,23,750, ન્યૂઝીલેન્ડ ડોલરનો ભાવ લગભગ 52 રૂપિયા અને 12 પૈસાનો છે. આ આપને માટે આજના સમાચારો. નમસ્કાર.

0: મિત્રો, કલ્યાણજી આનંદજીનો ખૂબસૂરત પ્રોગ્રામ આપણે સાંભળી રહ્યા છીએ, પણ આ અઠવાડિયાની જાહેરાતો જાણી લઈએ. વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન પ્રસ્તુત કરે છે વુમન્સ એમ્પાવરમેન્ટ એન્ડ સેલિબ્રેશન નાઇટ. એક સુંદર, ઉત્સાહભરી અને પ્રેરણાદાયી સાંજ માટે તૈયાર થઈ જાઓ, જ્યાં ઉજવણી થશે મહિલાઓની શક્તિની, જોડાણની અને આનંદની. મહિલા સશક્તિકરણ અને સેલિબ્રેશન નાઇટ, જેમાં આપણે સાથે ઉજવીને ઉજવશું જોડાણ, સકારાત્મકતા અને ખુશીઓ. મિત્રો, સંગીત છે, સાથે ધમાકેદાર અને રંગીન સ્વાદિષ્ટ ઇન્ડિયન ભોજનનો આનંદ અને ઉર્જાથી ભરપૂર એક યાદગાર માહોલ. વેન્યુ યાદ રાખજો, વેન્યુ છે પંજાબી રસોઈ, અપર હટ. અને શુક્રવારે 3 જુલાઈએ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સાંજે 7 થી 11 વાગ્યા સુધી આ પાર્ટીનું માહોલ રહેશે. તો ખાસ કરીને આ સાંજને વધુ હાસ્ય સંગીત અને સકારાત્મક ઉર્જા સાથે ઉજવવામાં આવશે. સાથે વુમન્સ ટોક અને એમ્પાવરમેન્ટ વાઇબ્સ પણ છે. ધ્યાન રહે, $30 પર પર્સન આ કાર્યક્રમના ચાર્જીસ રહેશે, તો તેની ઉપર નોંધ લેજો. અને રજીસ્ટર આપે કરાવવું હોય તો આપ કરાવી શકો છો. આ સાથે જાહેરાતો સમાપ્ત થઈ અને ફરી પાછા જોડાઈ જઈએ કાર્યક્રમમાં.
1: મિત્રો, આપ જોડાયા છો વેલિંગ્ટન ભારતીય મંડળના ગૌરવ પ્રતિક ગુજરાતી રેડિયો કાર્યક્રમના બીજા ભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે માણી રહ્યા છીએ હિન્દી ફિલ્મોના સફળ અને મશહૂર ગુજરાતી સંગીતકારો કલ્યાણજી અને આનંદજીના સંગીત સાથે લોકપ્રિય બનેલા અવિસ્મરણીય ગીતોની સફરનો. આશા રાખું છું કે આજના ગીતોની શૃંખલા આપને પસંદ આવી રહી જશે. આગળ પ્રસ્તુત છે અમિતાભ બચ્ચનની મશહૂર ફિલ્મ શોલેનું એક યાદગાર ગીત, આશાજીના મધુર અવાજમાં. આ ગીત માટે મિત્રો આશાજીને બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરનો ફિલ્મફેર અવોર્ડ પણ

પડ્યો હતો અને બોલ લખ્યા છે ઇન્દિવરના અને ઓફકોર્સ સંગીત આપ્યું છે કલ્યાણજી આનંદજીએ. પલકો પે ઠહેર જાય વો ખ્વાબ હો તુમ, પલકો પે ઠહેર જાય વો ખ્વાબ હો તુમ, દિલ મે ઉતર જાય વો અહેસાસ હો તુમ, વક્ત બદલ જાય જમાના બદલ જાય મગર હલ પર દિલ કે પાસ હો તુમ.